0: में જીવાણુઓની સંખ્યાની વૃદ્ધિ કરે ને એને હતે એને સ્થિર કરવામાં ભી મદદ કરે હે. ગોબરની ખાદ ઉપજમાં ભી વૃદ્ધિ આલે હે, કેમ કે ગોબરની ખાદના ઉપયોગ કરવાથી કી ફસલની ઉપજમાં ભી વૃદ્ધિ થાય ને એનાથી કી કિસાનોને આપણી આમદની ભી વધે હે ને એનાથી કી કિસાન ભી આપણા સમૃદ્ધ થઈ શકે. કિસાન ભાઈઓ, આ યુરિયા ને ડીએપી જેવી રાસાયણિક ખાદોની નિર્ભરતાને ભી કમ કરે હે, કેમ કે કિસાન ભાઈઓ આજના યુગને રાસાયણિક ખાતરની જે લાગત લાગે હે એનાથી ભી કિસાન ભાઈઓને આર્થિક નુકસાન ઉઠાવવું પડે, તો આ એનાની નિર્ભરતાને ભી કમ કરે. ખાસ વાત તો આ ઈ હે કે આ પર્યાવરણને ભી કમ નુકસાન પહોંચાડે તો એને હારું ભી આ બહેતર હે. કિસાન ભાઈઓ, ગાયનો ગોબર ને મૂત્ર પોદોની વૃદ્ધિ હારું આવશ્યક પોષક તત્વ પ્રદાન કરે હે. ખેતરમાં ગોબર ખાદ નાખવાનો સહી સમય ફસલની કટાઈ ને બુવાઈના મોસમ ઉપર નિર્ભર કરે હે. વિશેષ કરીને તૈયાર ગોબરની ખાદ ફસલ કટાઈ થકી 3 યા 4 હપ્તામાં બુવાઈ થકી ઠીક પહેલ નાખવું જોઈએ. તો કિસાન ભાઈઓ, આજે આ ખેતી વાત કાર્યક્રમનો આ સમય પૂરો થઈ ગયો. આજે તો વાલજીભાઈને આજ્ઞા લો, કાલે 16 ઉપર ફરી નવી જાણકારી હાથે મળંગા. એ આવજો. રામ રામ. રામ રામ.
1: कार्यक्रम खेती की बात यहीं पर संपन्न हुआ. ये आकाशवाणी बांसवाड़ा का माही चैनल है, एफएम बैंड 101.3 मेगाहर्ट्ज पर. सुबह के 6:50 हुए हैं. लीजिए प्रस्तुत है कार्यक्रम आदिवासी लोक संगीत. इस कार्यक्रम में आज आपको सुना रहे हैं लोक कलाकार तारामणि वसाते द्वारा गाए कुछ कृष्ण भजन.

चौपाल कार्यक्रम हमारा सब किसान भाइयों ने बहनों ने सोरा डे थकी नानू भाइनू राम राम राम राम किसान भाई सब भाई सोरा पूरा बह गया बहने भी बैठी थकी भाई सब भाई खरीफ फसल बुआई में काम बड़ा लगन तन मन धन थकी भाई करी दू है मैं थोड़ा बहुत बाकी हुए तो जटो जट किसान भाइयों આપણને કરી દેવું હોય કેમ કે જેટલું જલ્દી આપણા બુવાઈનું કામ કરી દેગા એટલો આપણો ફાયદો હોય કેમ કે કિશનભાઈ આમાં જે ખરીફ ફસલ હે આપણી એ ખાસ કરીને આપણા માનસન ઉપર જ ભાઈ આ ઉત્પાદન લઈ શકો કેમ કે માનસૂન સહી તરીકા થકી આવીએ તો આપણી ફસલ સહી થાયગા નહીં તો પાછું આપણે પસાડી જતા કઈ માનસન રૂકી જઈએ તો એનું નુકસાન થઈ શકે એટલે આપણે ટેન અનુસાર ભાઈ કોઈ બાકી હોય તો જટો જટ એનું બુવાઈનું કામ કરી દેવું હોય ખરીદનું આપણે મોટા તોર ઉપર મક્કા હે ધાન સોયાબીન હે મેં ભાઈ આ દલહની ફસલ

0: ખોળ બી કાઢવું પડે ને,
1: ખોળ ને કાઢવું પડે, ઉભી જે મકી હે રાડો થોડો ખેતી કરવો પડે.
0: આસો જોઈએ,
1: આસો જોઈએ રાડો ફીટ ફીટ ની જગ્યા પર રાડો ફીટી રહી ગયું. એ રાડ ડુંગી મજબૂત લે,
0: મજબૂત લે ને,
1: મજબૂત લે. પોદું પડે બીજું,
0: પોદું પડે
1: ને, કેમ કે અમે હવા હે નીરી જાય, પાણી આવે સર ને પવન આવે ને, એમ તો પાછું આડું પડી જાય. બી પછી આમ તો કવર દે જાય.
0: શું વાત હે,
1: એટલે આ પેલા થકી સાપ,
0: પેલા થકી સાપ, નાની થકી સુધી પોદું એ મજબૂત જીવે.
1: મજબૂત
0: ખાતર વગેરે બી આવવું પડે થોડું બધું.
1: ખાતર વગેરે અલગે સાહેબ પણ આવે, મને ખાતર ની માત્રા ઓછી કરી દીધી છે. યુરિયા ને એવું લેતા પહેલા પણ એ કમ કરી દીધું ને આપડે દેશી ખાત નાખી દીધી છે.
0: હશે ને,
1: હા આપડા ગુંબર વાળો ગાય નું હે, બેહ નું હે,
0: અચ્છા
1: એ નાખી રહ્યા છે.
0: તો આ દેશી ખાતર પણ વધારે ઉપયોગ કરો,
1: દેશી નો ઉપયોગ વધારે કરીએ.
0: ખરી વાત,
1: તાન આપડે ખાવા બદલે વિસર્જી એટલે મજબૂત રહે.
0: આપણે રાસાયણિક જે ડીએપી યુરિયા થકી નુકસાન હોય ને, પછી
1: સાહેબ ખાતર પેલા નાખતા હતા એ મંડિયા મને કામ કરી
0: દીધું.
1: એને હવા જ ના રહેતા હોય અનાજ નો. આપડે આમ દેશી ખાતર ગોબર ને હજી અનાજ પકડીએ ને, યુરિયા હે ડીએપી હે નાખો તો એનો ઘણો ફરક રહેગા,
0: ઘણો ફરક રહેગા.
1: તો આપણે દેશી નું ઉપયોગ કરીએ. હવે
0: દેશી તો ઘણા ગુણ પડતું ભાઈ,
1: દેશી
0: દેશી ભાઈ આપણું ભૂમિ નું ઉર્વર શક્તિ બની શકી
1: રહે,
0: અનાજ નું હવાદ રહે,
1: હવાદ રહે,
0: એ બી ભૂલી શકે છે.
1: રોટી આપો ખાઈએ થી સવાદ માં રહે. દેશી ગોબર પાકેલો અનાજ રહે,
0: બિલકુલ બિલકુલ.
1: ભાઈ થોડો ધીરે ધીરે ધીરે ધીરે આપણા દેશી ખાતર વાપરવાંગે,
0: હા
1: તો અચ્છું રહેતા આ બીમારી થકી બેસી શકે, પડતું
0: બેસી શકે.
1: ખાસ કરીને અમારા પાસે હાડ વગેરે બી કરો, તો હાડ વગેરે કરીએ સાહેબ. એક બબે ખેતર રોપણી માં મિની સેન્ડી ની,
0: અચ્છા અચ્છા,
1: હા બી હાડ નો રોપ તૈયાર કરી દો. પણ હવે આ પાણી થોડું પાણી રહે તો રોપણ થાય સાહેબ.
0: રોપ પહેલા તૈયાર કરવો પડે,
1: રોપ પહેલા તૈયાર કરવો પડે. પાણી આવે તો સારા રોપણ થાય ને.
0: પાણી સાહેબ આ મક્કી કરી દી ને દાદા, હવે આ રોપણી ચાલુ કરવી પડે. પણ હવે પાણી આવતું હોય ને બંધ રહે, ખાડની બધે તો જોઈએ
1: જરૂરી સાહેબ. કેમ કે ઉપરવાળું પાણી પડે તો જમીન ગળી જાય.
0: આપણી
1: જગ્યા થી મજબૂત
0: ગામ અસલી ગારો બનાવવો પડે,
1: ગારો બનાવવો પડે ને અસલ આમ કેળવણ કરવો પડે છે. અત્યારે
0: અચ્છા અચ્છા,
1: પોદો ઉપાડવો પડે ને,
0: પોદો
1: રોગ નહીં ગગડી વાળી પડે.
0: અચ્છા અચ્છા,
1: પછી એને ગગડીએ આ રોગ ઉપાડી ને પછી ગગડીએ બાંધીને પછી એને મગલાઈ થવો પડે ગારો હે.
0: અચ્છા
1: હા, પછી પાછી ફેરી ની રૂપણી થાય, મૂળ સાફ રહે તો એવી રૂપણી થાય, ભરટાફટ તૂટી જાય.
0: પોદો પોદો રોપવું પડે,
1: પોદો પોદો સીપે બની જાય. સીપે તો એ રોપવા વાળી પાસે એક ને એક સીપ રોપી જાય.
0: આ રૂપીલું તો અચ્છી ફૂટાણ થતી હોય, બઢિયા ફસલ થાય,
1: ફસલ થાય,
0: અને બી ઓછું થાય,
1: ધાન અસલ થાય, હાલ બી હોય, એ ફસલ હોલી મળે આપડે. હોલી મળે પડે ને.
0: અચ્છા
1: રૂપી જાય,
0: રૂપીલું પડે ને,
1: પડે ને. આપડે વાવી દઈ તો હાંગ ન રહે, એટલે શું તળાઈ ભરાઈ ને પાણી થઈ ગયું, તો એ પણ આ પાણી માં આડું પડી ગયું, બેઠું ને થાય
0: પછી હળી બી શકે,
1: હળી શકે બી કવર દે જાય, નાના બી કવર દે જાય.
0: ફાયદો
1: થોડી મહેનત પડે ને,
0: મહેનત તો પડે સાહેબ,
1: મહેનત તો પડે. પણ હવે આપણને પેલી ફસલ આપણને સહી મળે.
0: ભરતુભાઈ આપ એકદમ અચ્છી વાત કરી રહ્યા, ખબર ભાઈ, કેમ કે આ મહેનત તો આપણને કરવી છે,
1: મહેનત કરી રહ્યા.
0: પણ એ મહેનત સાથે આપણને ભાઈ ઉત્પાદન બી આપણે મળવું ને,
1: ઉત્પાદન મળે. મહેનત કરો તો મળે સાહેબ,
0: મહેનત કરો તો. પેલા રૂપ તૈયાર કરુંગા અને એનું અસલી હકાઈ
1: કરુંગા,
0: તો સાહેબ મહેનત પડે તો તો આપણે ફસલ મળે સાહેબ.
1: આ પશુ શું રાખો, પછી
0: પશુ રાખીએ સાહેબ,
1: બેલ હે
0: અને
1: ગાય હે બે તીન, એટલે ખાતર ગોબર તો આપડે ગેરે થઈ ગયા.
0: હા બઢિયા બઢિયા. તો આ એક સાલ એક દોઢ સાલ એક તક એને અસલી ખાડામાં પાકવા દેવું પડે ને.
1: હા ગોબર તો હવે 12 મહિને બી પકવી શકીએ, જે ઊંડું હોય પોર સાલ માં કામ લાગી જાય. પણ એનો ખાડો કરી ગેરાઈ એના ગોબર ને ખાડા ને આપવો પડે, જે ચોમાસાનું જે પાણી છે એમાં વાળી દેવું.
0: અચ્છા
1: તેના પાણી થકી હે જેટલો આસો પોસો હળી ને મજબૂત ખાતર પાકી જાય,
0: મજબૂત બની જાય.
1: હા તો એટલે ચોમાસા

कांच ना टुकड़ा है या कोई भी हो तो ने अपना ना घर ने आसपास नहीं रखवा है, मच्छर जाड़ी ने उपयोग करवो है ने आना सुमासा दड़म किसान भाईओ अपने शरीर नु ध्यान रखव जरूरी है भाई, क्योंकि अपने तो भाई किसान भाई ने बहन है, अपन खेती पर निर्भर है, अपने तो हाजे हवारे भी खेती नु काम करव पड़े, એટલે આપણું શરીરનું દેખભાલ આપણને પહેલા જરૂરી છે. કેમ કે કહેવતમાં કીધું હે વાઘડીમાં કે ભાઈ આ પહેલું સુખ નિરોગી કાયા, આપણ હાજર સ્વચ્છ હા તો જ આ ખેતીનું કામ ટેમ અનુસાર કરી શકા. કેમ કે આજકાલ ખેતીવાડીનું કામ ભાઈ નિરાઈ ગુડાઈનું ને કામ ચાલી રહ્યું, કેમ કે આનામાં પણ સમયનું ઉપર સ્વાસ્થ્યનું દેખભાલ જરૂરી છે, કેમ કે આના ખાન પાન નું બી ધ્યાન રાખવું જરૂરી છે, કેમ કે આના ચોમાસા દડામાં આપણને ઠંડુ ભોજન નહીં કરવું હોય, કેમ કે ઠંડુ ભોજન કરવાથી કઈ પ્રકારનું બીમારી થઈ, એટલે આની છોટી મોટી વાતનું ધ્યાન રાખવું હોય. કિશાનભાઈ વાતે ચાલી રહી, આગાડી બી કરંગા, પણ આજના ટાઈમ હે એક બઢિયા સુ ભજન હોય ને પછી આપણા ગાડી વાતે કરા.

ठीक भाई किसान भाई, देखो आज संध्या वेला में बढ़िया सो भजन होने भाई। आजकल काम काज नो दाड़ो ने पूरा दाड़ा नो थकेलो भाई, उतरी जो मन एकदम शुद्ध थे जो। किसान भाई वाते साले रही आपड़ो मई भाई, आजकल बाग बगीचो पेड़ पौधे लगाड़वो चाहे तो किसान भाई आना समय में अपने जुलाई महीना लगाड़ी दे भाई, કેમ કે પછી આપણને જેટલા લેટ પડંગા એટલું આપણું ભાઈ પૌધું અગાડી પછી બારિશ રૂકી જાય તો સહી સાઠ પૌધાને પાણી નહીં મળી શકે, એટલે આપણને આણા સમયમાં પૌધું લગાડી દંગા તો જડ બી અચ્છી ગહેરી જઈ શકે, નમી બી બની થકી રહી ગયા, પૌધું અચ્છું વળી જાયગા, પૌધાને થોડો બહુ સહારો બી આલવો હોય, કોઈ લકડીનો ખોટો રોપી દંગા એને સહારે આપણ બાદ દંગા તો પૌધું હે હવા થકી યા પાણી થકી કઈ આડું બી નહીં પડી શકે। એને રોપતી વખત બી થોડું દેશી ખાતરનો ઉપયોગ કરો, જે ગાય ભેંસનું અસલી સડ્યું થકું ગોબર ખાતર હે એનો ઉપયોગ કરવા થકી અચ્છું રહે। કિસાન ભાઈ આપણને ભાઈ આ પેડ પૌધે લગાડવા થકી ઘણા લાભ હે, કેમ કે આ શરૂ સ્ટાર્ટમાં આપણે થોડી મહેનત કરવી પડે પણ આ લાંબા ટાઈમ તક આપણને આવદા નહીં આલે, આને થકી જે આપણે જીવિત પૌધું રહે એટલા ગળું આપણને આવતા નહીં મળે, જેસે આમ હે ભાઈ કટલ હે નીંબુ હે આંવલા હે આ સીતાફળ હે, એવું પૌધે લગાડવા થકી અચ્છી ઇન્કમ આના મહેનત વધારે નહીં પડે ભાઈ, હર સાલ આપણને ફસલ કરે તો એનામ જુતાઈ ખાતર પાણીનો પૈસો લાગે ને ભાઈ આ આપણને વધારે મહેનત આનામ નહીં હે, એટલે ભાઈ લગાડવું ચાહે તો લગાડી શકે। કિસાન ભાઈઓ વાતે ચાલી રહી, હજુ બી અગાડી વાતે કરંગા પણ એક બઢિયાસું ફેરી ભજન હણી લ ને પછી આપણા અગાડી વાતે કરા।

વાહ ભાઈ, કિસાન ભાઈઓ આ વાતે કરવાની ઘણી ઈચ્છા હતી, પણ આ સોરાનો ટાઈમ પાછો પૂરો થઈ તો આવ્યો હે. આજે છૂટા પડો ને કાલે નવી જાણકારી લઈને સોરા ઉપર ફરી મળંગા. આજે નાનુભાઈને આલો આજ્ઞા આવજો. રામ રામ, રામ રામ.

0: સુંબાવાળા સભી શ્રોતાઓને અનિતા કી ઘણી ઘણી રામ રામ સા. કિસાન ભાઈયા, અબાર સમય ચાલ રહ્યો છે ખરીફ ફસલા કો, ઓર ખરીફ ફસલામાં મેં જો ભી આપણા કિસાન ભાઈ કામ કરે છે વા સબકી જો રહેવા છે ઉનકો ખરીફ ફસલામાં અબાર જો ટાઈમ છે વો છે શસ્ય ક્રિયામાં કો. શસ્ય ક્રિયામાં સે મતલબ યા છે કે ભાઈ જો ભી પૂરો કામ રહેવે છે ખરીફ કી ફસલ મેં, બુઆઈ સે લેર, ભૂમિ જુતાઈ સે લેર, ઓર ઉમે જો ભી કામ છે વે સબ પ્રમુખ જો આપણને કહી શકા છે કે વે સબ શસ્ય ક્રિયામાં આવે છે. તો ભૂમિ કી તૈયારી કરવા સુ લેર, ભંડારણ ઓર ફસલ પકવા કે તક જો ભી સબ ચીજા આવે છે વે સબ શસ્ય ક્રિયામાં
1: આવે છે. દેખો સા, ખરીફ ફસલામાં જે શસ્ય ક્રિયા હોય, પણ દેખો સબસુ પહેલો કામ જે આપણે કાશ્તકાર ભાઈને કરવું હોય વો હે સહી બીજ રો ચુનાવ.
0: જી,
1: હંમેશા આપણ પ્રમાણિત એર અચ્છી કિસ્મ રો બીજ હી કામમાં લેવું હે. કમજોર યા પુરાણું બીજ કદી ભી અચ્છી પેદાવાર કોની દિયા કરે હે. બીજી જે કી બાત હે બીજો ઉપચાર.
0: જી,
1: બીમ આપણ બીજ ને બોવણ સુ પહેલા ફફૂંદ નાશક યા ફિર જૈવિક ઉપચાર જરૂર કરવું હે. ઉસુ બીજ જલ્દી ઉગસી હેર બીમારી રો ખતરો ભી કમ હુવે જાસી.
0: જી,
1: તીસરો જો કો આપણ ધ્યાન રાખવું હે કે સમય પર બુવાઈ કરવું હે. બરસાત રો પહેલા યા ફિર દૂસરો અચ્છો પાણી આવે જણ બુવાઈ કરવું હે. બહોત જલ્દી યા ફિર

0: શ્રોતામાં એ ગીત કે સાથે ખેતીવાડી કો કાર્યક્રમ પૂરો હો ચાલ્યો છે તો આગે દે રહો અનિતા ને
1: ઓર વિશાલ ને
0: ચાલાર કરા
1: રામ રામ સા